0: સમાચારોની સાથે મેં સંગીતા શર્મા અને હવે સમાચાર વિગતવાર. પરદેશમાં ચાલ રહ્યા વંદે ગંગા જલ સંરક્ષણ જન અભિયાન કે તહેત ન્યારી ન્યારી ગતિવિધિયાં રાખી જારી હૈ. આ ગતિવિધિયાં રો લખસ ઇન અભિયાન સુ બત્તી ઉંબત્તી લોગાને જોડનો અર જલ સંરક્ષણ રે પ્રતિ જાગરૂકતા બધાણો હૈ. ઇની કડી માં ઝુંઝુનુ જિલેરા નવલગઢ માં જન જાગરૂકતા કાર્યક્રમ રાખ્યા ગયા. કાર્યક્રમ માં આયા લોગાને પૌધા બાંટ પર્યાવરણ સંરક્ષણ રો સંદેશ દિયો ગયો. ભીષણ ગરમીને દેખતા થકા રાહગીરાને પાણી અર શરબત પિલાયો ગયો. જેસલમેર માં અભિયાન રે તહેત ભૂ જલ સંરક્ષણ મહેકમારી કાનીસુ જલ સંરક્ષણ શપથ પૌધારોપણ અર જાગરૂકતા કાર્યક્રમ આયોજિત થયા. સવાઈ માધોપુર માં આજ વંદે ગંગા જલ સંરક્ષણ જન અભિયાન રે તહેત જિલ્લા કલેક્ટરેટ માં કાર્યશાલા રાખી જી. ઇન કાર્યશાલા માં જલ સંરક્ષણ કામા માં ઉદ્યોગ જગત સ્વયંસેવી સંસ્થામાં અર સામાજિક સંગઠનારી સક્રિય સહભાગીતા માથે જોર દિયો ગયો. રાજસમંદ માં ઉપમુખ્યમંત્રી અર પ્રભારી મંત્રી ડોક્ટર પ્રેમચંદ બેરવા જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક ને લેર પાણી વીજળી રી આપૂર્તિ સ્વાસ્થ્ય સુવિધામાં અર વંદે ગંગા જલ સંરક્ષણ જન અભિયાન રી પ્રગતિ રી સમીક્ષા કરી. વણા ઇન અભિયાન ને જન આંદોલન બનાવન રી જરૂરત માથે જોર દિયો. ભરતપુર માં ભી વંદે ગંગા જલ સંરક્ષણ જન અભિયાન રે તહેત ન્યારી ન્યારી ગતિવિધિયાં રાખી જારી હૈ. કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પડેસરિયાને આશ્વસ્ત કર્યો કે સીબીએસઈ રી કાનીસુ શરૂ કરી જી ઓન સ્ક્રીન માર્કિંગ ઓએસએમ બત્તી પારદર્શિતા પક્કી કરનારે લખસું શરૂ કરી જી હૈ. એક ચોખી પહેલ હૈ. શ્રી પ્રધાન નવી દિલ્હીમાં સીબીએસઈ રા અહેલકારારે સાથે બેઠક રે પાછે ખબર નવી સાસુ બણતલમાં આ વાત કહી. સીબીએસઈ કક્ષા બારમી રી પરીક્ષા રે પુનર્મૂલ્યાંકન પોર્ટલમાં ઓએસએમ માં વિસંગતિયાં અર તકનીકી ખરાબીને લેર વણા પડેસરિયાને આશ્વસ્ત કર્યો કે પુનર્મૂલ્યાંકન પ્રક્રિયા રે ચાલતા સગલી શિકાયતારો સમાધાન કર્યો જાવેલા.
1: बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, उनको ट्रांसपेरेंटली स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, ये ओएसएम की व्यवस्था. पहली बार देश में सीबीएसई ने इसको प्रयोग किया. उसमें कुछ विसंगति ध्यान में आ रही, इसको मैं दायित्व लेता हूं, उसको इसे ठीक करा जाए. हम एक भी विद्यार्थी की ऑन आंसर्ड क्वारी को असमाधित नहीं छोड़ेंगे.
0: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજી 2026 પરીક્ષાની સંશોધિત તિથિયાં અર પ્રવેશપત્ર જારી કરી દીયા હૈ. એનટીએ રે મુજબ પરીક્ષામાં અબે 31 મઈ 6 અર 7 જૂનને રાખી જાવેલી. આજ હોવણવાળી પરીક્ષા ઈદ ઉલ અઝારે કારણે પુનર્નિર્ધારિત કરી જી હૈ. એનટીએ બતાયો કે દીતવારને પરીક્ષા દેવણવાળા ઉમેદવારારા પ્રવેશપત્ર જારી કરી દીયા ગયા હૈ અર આને એનટીએ રી આધિકારિક વેબસાઇટ સુ ડાઉનલોડ કર્યા જા સકે હૈ. 6 અર 7 જૂનને પરીક્ષા દેવણવાળા બાકી ઉમેદવારારા પ્રવેશ પાના ભી બેગાઈ જારી કર્યા જાવેલા. યુવા કાર્યક્રમ અર ખેલ મંત્રાલય રાષ્ટ્રીય ખેલ ડિજિટલ ઇકોસિસ્ટમ રે તહેત રાષ્ટ્રીય ખેલ સંગામાએ સૂચના પ્રૌદ્યોગિકી સલાહકારારી નિયુક્તિ કરેલા. ઇન પહેલ રે માધ્યમ સુ રાષ્ટ્રમંડલ ખેલ 2030 રી તૈયારીયાને ચોખ્ખો બનાયો જા સકેલા. ખેલ મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા કહ્યો કે ઇન પહેલ રો લખસ વિશિષ્ટ ડિજિટલ પ્રણાલીયાને સુવ્યવસ્થિત કરનો અર હોડા રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરા અર ખેલાડીયા રી ભાગીદારી અર સાચે વખત રે સમન્વય ખાતર બત્તી પ્રભાવી યોજના બનાવવામાં સક્ષમ કરનો હૈ. એ સમાચાર આપ આકાશવાણી રા જયપુર અજમેર કેન્દ્ર સુ સુન રહ્યા હો. ટીબી મુક્ત ભારત 100 દિવસીય વિશેષ અભિયાન માં ખાસ ઉપલબ્ધિયાં હાસિલ કરી હૈ. 24 માર્ચ સુ શરૂ હુઆ ઇન અભિયાન માં 2 મહિના માં રાજ્ય માં કરીબ 19 લાખ લોગારી સ્ક્રીનિંગ કરી જી અર 35,000 સુ 32 નવા રોગિયારી પિછાણ કરી જી હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કહ્યો કે નિરામયા રાજસ્થાન રે વિજન રે તહેત ટીબી જેડી ગંભીર બીમારી રે ઉન્મૂલન ખાતર સ્ક્રીનિંગ તુરંત જાંચ જન જાગરૂકતા અર સામુદાયિક સહભાગીતા રે પ્રાથમિકતા દી જા રહી હૈ. વણા કહ્યો કે જન ભાગીદારી તકનીક અર સંવેદનશીલતા રે સાથે સ્વાસ્થ્ય સેવામાં મુહૈયા કરાર આપા ટીબી મુક્ત રાજસ્થાન રી દિશામાં કામ કર રહ્યા હા. કુરબાની રો તિહાર ઈદ ઉલ અઝા દેશભરમાં ધાર્મિક ઉચાસ રે સાથે મનાયો જા રહ્યો હૈ. પ્રદેશમાં જયપુર સમેત પ્રદેશ રા ન્યારા ન્યારા શહેર કસ્બામાં સુહારે ઈદગાહ અર મસ્જિદામાં ઈદરી નમાજ અદા કરી જી. બાદમાં લોગા એક દૂજે સુ ગળે મિલર ઈદરી મુબારકબાદ દી.

प्रोग्राम बन जानकारी ने जी भजन वगैरह ये भी मांगा किसान भाइयों देखो आप हर रोज सोरा माते आवा हर रोज नवी नवी बातें लेने आवा तो एवं थे कि ना भाई जी बातें हैं अपने नवी जी काम की बातें हैं आप करने हमरे किसान भाई तक पोताड़ा देखो आज आप बात करेंगे कि जैविक खेती ना इना हूँ फायदा है આપણે હંગ્ર કિસાન ભાઈ જાણી શ્રી થક હે કે જૈવિક ખેતી હંગ્ર કહે કે ભાઈ સમાચાર મેં ભણા યા અખબાર મેં ભણા કે ભાઈ જૈવિક ખેતી અપનાવો આપણે ઘર પરિવાર બચાડો તો જૈવિક ખેતીના હું ફાયદા હે જૈવિક ખેતી હે એ એક રાસાયણિક ને બિના જી કરવાવાળી એક ફસલ હે પર્યાવરણ અનુકૂળ ને કૃષિ પદ્ધતિ આપણે અપનાવીને આ જૈવિક ખેતી હે એ કર मिट्टी ने उपजाऊ क्षमता बढ़वा वाली है ने खेती ने लागत कम करवा ने मानव स्वास्थ्य हरु आ पौष्टिक जहर मुक्त फसले आलवा वाली जी जैविक खेती है किसान भाइयों जी कीटनाशक ने जगह प्राकृतिक खाद गोबर ने खाद कंपोस्ट ने जैविक कीटनाशकों नो उपयोग करे देखो આનો મુખ્ય ઉદ્દેશ્ય હે કે પર્યાવરણનું નુકસાન વિના જી મિટ્ટી ઉપજાઉ ક્ષમતાને બનાવી રાખે સ્વાસ્થ્યવર્ધક ફસલી ઉગાડે એને આપણે કહે જૈવિક ખેતી જૈવિક ખેતી હેરુ આપણને ઘણા તરીકા અપનાવવા જરૂરી હે દેખો આપણે પહેલે તો જે ભી રાસાયણિક ખાદ વગેરા હે ખેતર મેં કામ મેલા અચ્છી ફસલ ભી મળી જાય અચ્છું આપણને પેદાવાર ભી મળી જાય પણ એક સ્વાસ્થ્ય હેરુ હાનિકારક ભી હે किसान भाइयों जी जैविक खेती ना तरीका है रासायनिक उर्वरक ने बजाय गोबर ने खाद केचुआ ने खाद वर्मी कम्पोस्ट ने जी हरी खाद है एनो इस्तेमाल करे ताकि आपणे जी खेती है अच्छी बची थकी रहे जैविक खेती और किसान भाई फसल चक्र जरूर अपनावे જેમકે ભૂમિ યા ખેતની ઉપજાઉ શક્તિ બનાવી રાખવા બદલે આપણને અલગ અલગ ફસલો યા અદલ બદલ કરીને બુવાઈ હે કરવી જોઈએ જેમકે આપણે હર વખત ખેતરમાં એક ને એક જે ફસલ ઉગાડો એને થકી હોય કે જે ઉર્વરા શક્તિ હે નષ્ટ થઈ જાય ને ફસલ આપણને અચ્છી મળે ને ઘણી વખત એવું થાય કે ફસલ એક ને એક જેમકે આપણે મક્કા કરી રહ્યા હે તો મક્કા સમસ્યા લઈ રહ્યા હે ના કિસાન ભાઈ આપણને ફસલ ચક્ર અપનાવવું હે જેમ કે ભાઈ હવે ખરીફની ફસલ હરું આપણે ફસલ તૈયાર લંગા યા બુવાઈ કરંગા તો એને હેરું જેમ કે મક્કાની ફસલ આપણે કરી તો બે પારા હે એ મક્કાના રેવાદા વેસમે સોયાબીન વગેરે યા પછી કપાસ વગેરે એમ બદલ બદલ કરીને આપણે બુવાઈ કરંગા તો આપણી જે ભૂમિ હે ઉપજાઉ એની શક્તિ હે બની લે રહે કિસાન ભાઈઓ જૈવિક કીટ નિયંત્રણ ભી જૈવિક ખેતી થકી આપણે કરવું જોઈએ જેમ કે હાનિકારક રસાયણને બજાય જે નિમના પત્તિયા હે ગૌમૂત્ર હે યા બસ અન્ય પ્રાકૃતિક સીજે થકી બનેલું જે કીટનાશક હે એનો ઉપયોગ કરવો જોઈએ આપણે તો હું કરે કિસાન ભાઈ કે અચ્છું રાસાયણિક ખાદ વગેરે લઈ લે ને પછી જે કેમિકલ વાળું જે કીટ નિયંત્રણ હે એવું લઈને આપણે ફસલને જો ખાસો સાટી દ એને જો આપણને ફાયદો મળી જાય એવું નહીં કે ભાઈ ફાયદો નથી મળતો પણ આપણે પેલા નથી કહેતા કે ફાયદો લેવા હારું આપણે શરીરનો નાશ કરી રહ્યા થકા હે એટલે હારું આ જેમ કે નિમ્ન પત્તિયા ગૌમૂત્ર હે એવી સીજનો આપણે કીટનાશક કરીને ઉપયોગ કરી શકતા કે જ્યાં સબ્જી હે યા પછી ખેતી કરી થકી એને મેં આપણે ઉપયોગ કરી શકા આ જૈવિક ખેતી કેમ જરૂરી હે એ કિસાન ભાઈ સોસી રહ્યા હતા ભાઈ દેખો આપણને તો રાસાયણિક ખાતર એટલો ફાયદો મળી રહ્યો ભાઈ જૈવિક ખેતી કેમ કરે દેખો આપણે જૈવિક ખેતી એટલે જરૂરી હે કિસાન ભાઈ કે મિટ્ટી સ્વસ્થ મિટ્ટીનું જે સ્વાસ્થ્ય હે એ અચ્છું ખાસું બનેલું રહે એને રાખવા બદલે આપણને જૈવિક ખેતી જરૂરી હે રાસાયણિક ખાતર થકી આપણને જમીન ઉર્વરા શક્તિ ધીરે ધીરે કરીને નષ્ટ થઈ રહી થકી હે બીજું રાસાયણિક ખાદ થકી આપણે જે બી ફસલ વગેરે ખા યા પછી સબ્જી વગેરે ખાઈ રહી થક હે એ બી આપણે શરીર હે એકદમ ખોખલું થઈ રહ્યું થકું હે તો એને બસાવવા હારું આપણે જૈવિક ખેતી જરૂરી હે સ્વાસ્થ્ય બનાવી રાખવા સ્વાસ્થ્ય
में कितलो आपने लाभ मिली रहे।

0: જૈવિક ખેતી થકી પર્યાવરણ સંરક્ષણ થકી આપણને કેટલો લાભ મળી રહ્યો છે, તો એને વણાવી રાખવા હારું કિસાનભાઈ જૈવિક ખેતી ખૂબ જરૂરી છે. હંગર આપણે જાણીને થકણે જાણતો થકી આપણે શું કરા કે અચ્છી ખાસી ફસલ લેવા બદલે પછી રાસાયણિક ખાતનો ઉપયોગ કરી દે. દીકુભાઈ એને આપણે બી કરવું, પણ જેટલું થઈ શકે એટલું જૈવિક ખેતી કરંગા ને જૈવિક ખેતીનો હંગર કિસાનભાઈ ફાયદો લે તો કેમ ને ભાઈ. આજે અને કિસાનભાઈ કર્યું થકું હે તે કાલે બીજો કરે, ભાઈ દેખાદેખ થકી ભાઈ પૂરો આપણે જૈવિક માટે આવી જંગા. કિસાનભાઈ સમજી ગયા ગો હોગા, પણ મારા હામે દેકીરા બી થકાય કે વ્યા બેન તો ખૂબ વાતે કરતા જઈ રહે. કિસાન ભાઈ બેને બી બેટી થકી હે કે હવે વાતે અગાડી કરંગા, પણ જી આ રચનાબેનની વાત હે કે લૂ થકી બચાવ ઉપાય ને જે આમનો રાયતો વગેરે હે સબ્જી વગેરે હરતી બનાવે તો કેમ ને ભાઈ આપણે હંગર ભાઈ ને અણની વાત થઈ હોણ ને પછી બીજી અગાડી વાત કર.
1: રચના બુઆ રામ રામ. રામ રામ.
2: રામ રામ.
1: હા બુઆ શું કરી રહ્યા હરતી, મજામાં કે?
2: મજામાં.
1: ઘર મેં હું કામકાજ ચાલી રહ્યું તો કોઈ ને આ જીવી ગરમી પડી રહી હે હરતી, ઘર મેં સબ મજામાં કે?
2: સબ મજામાં, બસ આ ગરમી પડે દુબાન ઉબાન સારા ને એમ એમ સારો કાટા ને એમ કરા સાયે બંધ થાય એમ કરા ને.
1: અચ્છા ડૂબો ઉભો કેટલો કે?
2: ડૂબા ઉભા તો આથી ગયે.
1: તો ભુઆ તમે જ કામ કરો કે ઘર માં કેટલા કામ કરી રહે? અચ્છા ભુઆ હરતી સબ ખાવું પીવું સબ મસ્ત હે કે?
2: મસ્ત.
1: અચ્છા ભુઆ આ તો ખુબ લૂ પડી રહી હે, ગરમી પડી રહી હે, ઘર ને બાંધને ન કરવાનું નથી થતું, તો હરતી તમે સારો હારો કીધો કે ડૂબેનો?
2: હા સારો કર્યો એ આ નીપીયલ ને નામ સારો બાજરો ની કર્યો એ વાડા હાથ ને હવાર ને ટાડે ટાડે વાડા.
1: હમ
2: ખુબ જો
1: ભુઆ તમે અમારે હજી બી એ કામ કરજો ને દીકો. ભુઆ આપડે તે ઢાંઢા સોપા ને સબ રહ્યું ડૂબો હો બસ, આપણને તો કામ ભુઆ કરવું જ પડે, પણ જઈ વખત આ ખુબ ગરમી પડી રહી હે લૂ પડી રહી હે, તો આપડે જઈ વખત આપણને લૂ લાગી જાય તો એના વખત ભુઆ હું હું આપડે ઉપાય કરો એ તો મને જરાક બતાવો.
2: તો એની મેં લૂ વાજે એમ ખુબ ગરમી હે, તો આ ફૂલ પંખા સલડા એમ ને આ ચટણી કૂટીને ને ખાઈલા ખાટી ચા વગેરે ફ્રીજ ને મેલીને રાયતો ટાઈપ બનાવીને પીલા એમ.
1: હા બીજું હજી હું ઉપાય કરો? અચ્છા આપડે જે બેને તમારી વાતે હોણી રી થકી અણ બેને ને હું કેવા છાવો કે ભાઈ ગરમી માં ન કરવું પડે કે નહીં ન કરવું પડે બંને? આપણું તો હંબાર કરવું જ પડે, કેમ કે આટલી લૂ પડી રહી હે, અગર આપણે શરીર નો હંબાર નહીં કરે ભુઆ તો પછી બીમાર પડી જાય. તો હરતે મૂંગ હું કીધા થકાય કે પાછા?
2: હા એમ કઈ જ્યા થકાય થોડા બહુ ને થોડી વાર ને બીજા ખુલ્લી સરી રહી હે, નેર નું પાણી ફરી રહ્યું, મોટર નું ચાલી રહ્યું એમ.
1: હવે તો ભાઈ આ મૂંગ બી કીધા થકા હે ને હરતી આંબા આંબા ને હું સબ આવ્યા થકા હે કે?
2: આંબા હે ઓણ થોડી કેરિયા કોમ લાગી આંબા બી હે, પણ બે તીન કે ઓણ મોસમ થોડો કઈ નઈ વાદળા રીતાત લગી.
1: હા
2: કેરિયા ગરી ગઈ ઓણ દાદા ની અહીંયા થોડી બહુ હે.
1: અચ્છા ભુઆ જે આ વધારે કેરી ગરી જાય તી હરતી ગરી જાય તમારે પાસે એનો કઈક બચાવ કરો કે?
2: ઘણો તો આપી હું કરી શકાતો કે હવા વાદળા થકી ઘરે ને તડકા થકી એમ નહી બળગી રહે ને કેરી થઈ જાય ને કચીક પાટી હોવું બી એને ઉતારા ને એમ કરવા આવ્યો.
1: અચ્છા પાણી હાણી ફરી જ
2: દાદા પડી રહી એમ લૂ દાદા પડી રહી એની થકી થોડો દાદા વગાડો વહી ગયો.
1: અચ્છા લૂ થકી વધારે ગરી જાય.
2: બળગી વહે કેરી પડી જાય નીચી.
1: અચ્છા ભુઆ તો પછી આ જે કેરી વગેરે પડી જાય વાયરું આવે તે બી પડી જાય તેને એકટી કરીને શું કરો?
2: અને કે ખાટી બનાવી ના કાં કે કર ના કાંઈ એમ સબ્જી બનાવી ના કાંઈ એમ ચટણી બી બનાવી ના કાંઈ કોઈ ઘેરે મેરે પાડોશી બે તો અહીં આમ આવે મને બી આલી શકા.
1: ઘણી તાજી વાત હે ભાઈ, આમના પડોશી વગેરે ને બી તમે આલી રીતે કે આચાર આચાર બનાવો
2: શું કરાય એમ તો પડી પડી જ બગડી જાય. એક દીધા કોઈ ખાઈ શકે હવું લાગે અમુક.
1: ખરી વાત છે ભુઆ, તો ઘણી તાજી વાત હે ભાઈ, એક કેરી ખાઈ જતી કોઈ આના સિઝન મેં કેરી ખાવાનું હોય આપણે ના બી ને કહી શકો.
2: નહીં કહી શકા. હા હાલો અમે તો અમારા પાડોશી કણા બી બે તો એમ આ વાત હજી પડે તો બી આજને આવતા આવા ઘેરે આવા

0: ખરી વાત છે. બુઆ આચાર આચાર ભણાવો કે?
1: અચાર ખુબ કોમ ભણવાનું, કોમ ભણવાનું દાદા. ગામડામાં બહુ અચાર એકદમ નું ચાલે, પણ ભણાવે કોઈ કોઈ ભણાવે.
0: આપી ભણાવો તમે?
1: અમે નહીં ભણાવવા.
0: અચ્છા, ગરમેશ ભાઈ ખાટી છાસ વગેરે સબ મળી જતો?
1: ચટણી બી બનાવી નાખા, ખાટી ભાજી બી બની શકા.
0: ખાટી ભાજી નથી બનાવું બુઆ.
1: ખાટી ભાજી તો દેખો એક તો છાસ થકી કઢી બનાવવા. કેરી ને બી થોડીક બન, શક્કર ગોળ બનાવી આપી ને કેરી સબ્જી બી બનાવવા.
0: ખાટી કેરી ને જે સબ્જી હતી બનાવીને ભાઈ આપડે સ્ટોક કરીને મેલી સાંડો કે પછી તરત જ બનાવો?
1: તરત એમ કાઢીને ને બાપીને થોડા ઘડી ઠંડા પાણી થકી ધોઈ ને ફળ ભાતી બનાવવા. મરસ ગોળ થોડા ગોળ ડાલતા અંદર
0: ઘણી તાજી વાત છે. આપડે
1: ઠંડો પીવો અને થતી ફ્રીજ ને મેલી ને પી શકો, થોડી બધ રસના બનાવી શકો, ફ્રીજ ને રાખી શકો.
0: ખરી વાત ભુવા, ઘણી તાજી વાત કરી. કેમ કે બેને આ તમારી વાત હોણી રીતે કે ભાઈ એ બી આમની તેમને ભાઈ આ ઉપચાર નથી કરતી, એ બી કરે. કેમ કે લૂ થકી બસી શકે.
1: હા, લૂ થકી બસી શકે.
0: ઘણી તાજી વાત છે ભુવા. મને તમે થકી આ વાતે કરીને ઘણું અચ્છું લાગી રહ્યું હે. પણ આપણે તમારા થકી હું ફેરી વાત કરુંગા ભુવા. રામ રામ. રામ રામ.
1: રામ રામ. રામ રામ.
2: કિશન ભાઈઓ, દેખો ભાઈ આ જે રચના બેન ની વાત હે કે જે કેરિયર નો આચાર વગેરા હે, રાયતો વગેરા હે, ને સબ્જીઓ મેં હરતી કામ મેલે પૂરી વિવરા બન જાણકારી આલી. કેમ કે ભાઈ આવી આવી વાત જે આપણને બુજત કર થકી એવી મળી જાય તો આપણે બી આની રીતે કરી શક. કેમ કે આજની જે બેને હે એને આ ખબર નહીં રહે કે ભાઈ હરતી બનાવવું હોય હરતી ને, તો ભાઈ આપણે કેની વાત તો હોણે ને બી કામ મેં લઈ શકે અને બનાવી શકે. દેખો આપણે ઘર મેં ઘણું હે ભાઈ, કેરી બી હે યા ખટ્ટી છાસ વગેરા બી હે, પણ આપણે સહી કામ મેં લા સહી એને આપણે નથી કહેતા કે ઉપયોગ નહીં કરે તો પછી એ ખાવું યા નહીં ખાવું બરાબર રહી જાય. તો આ કેટલી બઢિયા વાત બતાડી. તો આના સમય મેં આપણને આ જે સીજી હે એ ખાવી જરૂરી હે. ને કિસાન ભાઈઓ દેખો જે સીજી હે એ ખાવી જરૂરી બી હે, ને આપણે કિસાન ભાઈને જે કામ હે એ બી ખૂબ જરૂરી ભાઈ. કેમ કે હવે ધીરે ધીરે કરીને આપણું જે કામ હે આવી રહ્યું થતું હોય, હવે જે ખરીફની ફસલ હેરું જે બી ખેતર વગેરે તૈયાર કરવો પડી રહ્યો થક હે. મય ભાઈ મેં તો કરી દે દહે, ને મેં હજી કંઈક બાકી હે ભાઈ. બાકરા વિવાહ ખાવા મેં બેઠા થયા હતા કે રહી ગયો હે, તો એ કિસાન ભાઈ આ ખેતર વગેરે તૈયાર કરીને મેં નિશાંડે. કેમ કે ઘણી વખત એવું થાય કે હવે પાણીવાળો જે બી તૈયારી વગેરે તો હવે આપણે જૂનની તો માંગસ ખરે ભાઈ, 10-12-15 જૂન બાદ તો ધીરે ધીરે કરીને આપણે ખેતર હે તૈયાર કરીને મેની સાંડંગા તો જેવો પાણી પડ્યો એવા આપણે પહેરવા છોડી જાંગા. ને તો અભી થી કે ભાઈ કાંટા ભીટા જે બી હેડા પારી સાફ નહીં કર્યા, ને આપણે આમેશ બહાર થક અહીંયા શાદી વિવાહ મેં ફરતા ફરતા ટેમ થઈ ગયો, ને પછી આપણે કહે કે ભાઈ માતે ખેતર તૈયાર નહીં શું, મારે જે બી રસી વગેરે હે એ નહીં લવાઈ, સડી વગેરે તૈયાર નહીં થઈ, હલ નહીં તૈયાર થયું, આમ કરીને પછી આપણે બહી જાય. દેખો અગર ધીરે ધીરે કરીને આપણે પસાડી પડી જાય તો ફસલ હે એ પાસે પસાડી રહી જાય. એટલે યારું કિસાન ભાઈઓ, જે આપણે જો કામ હે ખેતીવાડીનું એ તો ટેમને અનુસાર ટેમને પ્રમાણે કરવું જરૂરી હે, તાકિ ફસલ હે આપણને અચ્છી ખાસી મળી જાય. કિશન ભાઈ આપણે હલની જે મરમત વગેરે એની વાત કરા તો એ બી આપણને સમયમાંથી તૈયાર કરીને મેની સાંડવું હે. ઘણી વખત કિસાન ભાઈ હું કરે કે જેને હામટી જમીન હે લાંબી છોડી જમીન હે તો એ ટેક્ટર થકી બુઆઈ કરે, ને જેની કમ જમીન હે જે છોટા કિસાન ભાઈ હે ભાઈ ઢલાણવાળી જમીન હે ઉબડખાબડ હે તો ભાઈ આ જે બી ગુદે થકી હે બેલે થકી હે યા પછી હલ થકી એમ તૈયાર કર્યા થકા હે તો કિસાન

ભાઈઓ, આપણને જે બી ટ્રેક્ટર થકી આપણો જુટાઈ વગેરે કરી રહે યા પેરાઈ કરી રહે, તો એનો ભી જે બી મશીન વગેરે હે યા ટ્રેક્ટરના જે બી નટ બોલ્ટ ગીરીસ વગેરે હિ પેરે થકી રિપેરિંગ કરે ને મિની સાંડે. એવું નહીં કે ભાઈ આપણું પહેરવાનું કામ આવ્યું અને પછી ભાઈ આપણે ના ભાઈ મારે કામ નથી કરી રહ્યું, સારી રહ્યું નથી, આ જે ટ્રેક્ટરનું હલ હે એ ભાઈ અચ્છું ટીપાડું નથી, એમ કરીને આપણે ભાઈ જાય તો ના કિસાન ભાઈ એમ કરણ રાત હતો પછી કામ હે સમય માટે ન થાય. એટલે હેરું જે બી ટ્રેક્ટરનું રિપેરિંગ વગેરે હે, ઓઇલ ગીરી જે બી આપણને બદલવું પડતું હોય નટ બોલ્ટ, તો એ બી તૈયાર કરીને મિની સાંડે. બીજું હલની વાત હે, તો હલના જે બી લકડીના ઓજાર હે એ બી પૂરા તૈયાર કરીને કારીગર લાવે અને એની મરમત કરી ને તૈયાર રેડી કરીને મિની સાંડે, તાકે જેવો પાણી પડ્યો ને આપણે પહેરવા સોટી જાય, એને વખત આપણે એમને તેમને લેવા જાય તો પછી પસાડી પડી જાય. આની વાતનો વિશેષ કરીને ધ્યાન રાખીએ ને કિસાન ભાઈઓ, આપણે અગાડી હજી વાત કરંગા પણ વાતે કરતે કરતે સોરો બી ભર્યો થકો હે. કિસાન ભાઈ બેને મારા હામે દીકરી થઈ કે ભાઈ વીણા બેન તો વધારે વાતે કરતા જઈ રહે, તો એક ભજન હોણું હતું કેમને ભાઈ, પેલે તો ભજન હોણા ને પછી જે બી કામની વાતે હે આપણે કરા.

કામકાજ નીકળલા જરાક આપણે પશુધનની. કિસાન ભાઈઓ, આપણે તો ખેતી ની પશુ બેસ આધારે આપણે એને માથી મોટો હે. ખાસ કરીને આના ગરમીના સમય મેં આપણે સોરા માટે હંમેશા વાત કરીશ કરે હે કે ગરમીના સમય મેં પશુધનનું ધ્યાન રાખવું ઘણો જરૂરી. જેટલું થઈ શકે એટલું એને પાણી હાલતો રહે, અને જે બી ભેંસ વગેરે હે એને દાડાને વખત ભાઈ એના શરીર માટે પાણી હે એ તાજુ નાખતો રહે, તાકી આનું શરીર હેચું ઠંડુ પડી જાય. ને જે દૂધ આલતો પશુ એને બી દેખભાલ કરવી ઘણી જરૂરી હે. કિસાન ભાઈઓ, દેખો એને બારામાં ઘણી વાત કરવી હતી, મન તો ઘણું થઈ રહ્યું હતું, સોરો બી ભર્યો તો કોઈ તો, પણ જે સોરાનો ટીમ હે ભાઈ પુરુષો, ટીમનું માન રાખવું ઘણો જરૂરી હે. તો આજે તો આપણે સૂટો પડા, ને કાલે આણા સ્ટેમ માટે હંગરી કિસાન ભાઈ બહેને થઈ આપણે ફેરી મળવો થાય ગા. એ આવજો. રામ રામ. રામ રામ.